0: તેડ્યું ભરવા માટે દ્વારા સંગીત બજાર ઈ સંદેશ હાર્દિક આમંત્રણ
1: સહકારીઓ આજ સાધારણ સભા હુન લાગેકોલે સરકાર વાળા સમયલાઈ પત્ર પઠાઈસકેકો છ પત્ર પ્રાપ્ત નભએકો ભઈ યસૈલાઈ આધાર માં સાધારણ સભામાં ઉપસ્થિત ભઈ સક્રિય સહભાગિતા સભ્ય સલાહ સુઝાવકા લાગી અનુરોધ કરદછ
0: સ્થાન તપોવન પીસીઓ ચોક મંદિર તો હાલમાં સમય બિહાર 11 બજે
1: ગાડીમાં પુષ્પકમળ બહુ ઉદ્દેશીય સહકારી સંસ્થા
2: આપણી ભાષા આપણી આવાજ સમાવેશી રેડિયો પુસ્તક આવાજ યુ રેડિયો પુસ્તક

પ્રકાશિત થાય છે. પ્રકાશિત થાય તે પ્રકાશિત થવાના વિશે પ્રશ્ન કરવાના દેશ